नमस्कार, सुप्रभात। FM 96.7 मेगाहर्ट्ज पर आपना रेडियो सेट पर आपे ट्यून कर्यु छे विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानुं अमदावाद केन्द्र। आजे शनिवार, ज्येष्ठ दिनांक 23, शक संवत 1948, तदानुसार तारीख 13 जून सन 2026। અત્યારે સવારના 5:57 થવા આવી છે। અમારી આજની સભાના શુભારંભે વિવિધ ભારતી પરિવાર આપ સૌ શ્રોતાજનોનું હાર્દિક અભિવાદન કરે છે। આદિત્યનો સ્વર્ણિમ ઉજાસ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો ઉજાસ પાથરે તેવી મંગલમય શુભકામના।

96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસારણના પ્રારંભે પ્રસ્તુત છે અંતરના દ્વાર ઉઘાડતો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે. સુખ દુઃખ, દિવસ રાત, મિલન વિયોગ, સફળતા અને નિષ્ફળતા એ તો જીવનનો ક્રમ છે. સ્થિત પ્રજ્ઞતા કેળવી સમય સંજોગો મુજબ પોતાની જાતને ઢાળવી એ જ તો જીવન છે.

ભક્તિરસનું આ પ્રથમ સોપાન આપે સાંભળ્યું ચેતન ગઢવીના સ્વરમાં. રચનાકાર હતા આદિકવિ શ્રી નરસિંહ મહેતા. જે ઈશ્વરનું સાનિધ્ય સેવે છે, સગળી ચિંતા તેના ચરણે ધરે છે, તેનું રક્ષણ સ્વયં પરમાત્મા કરે છે. જગતના કલ્યાણ કાજે હળાહળ વિષ ધરનાર દેવાધિદેવ મહાદેવ જેના તારણહાર હોય તો પછી જીવને ચિંતા શાની?

ભક્તિરસનું આ દ્વિતીય સોપાન આપે સાંભળ્યું. સ્વર હતો હરિઓમ શરણનો. વિવિધ ભારતી 96.7 FM પર આપ માણી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં હવે છે સંત તુલસીદાસની આ રચના સ્વર, કલ્યાણી કૌઠાલકર.

પ્રભુ ચરણોમાં સમર્પિતા અંતિમ રચના સાથે આજનો અર્ચના કાર્યક્રમ સમાપ્ત કરીશું. આપનો દિવસ શુભ રહે તેવી અભિલાષા સાથે નમસ્કાર.

0: અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. શ્રોતા મિત્રો, શાશ્વત આજે આ વિષય પર સાંભળીશું વક્તા શ્રી ક્ષિતિજ પુરાણીને.
1: શાશ્વત, શાશ્વત એટલે નિત્ય, કાયમ, અજર અમર. અમર બની જવાની વૃત્તિ માનવ હૃદયમાં સહજ જોવા મળે છે. અમરત્વ પામવા પાછળના આશયમાં માનવીની વાસના અને અહંકાર સંકળાયેલો જોવા મળે છે. શાશ્વતનું બિરુદ પ્રાપ્ત કરવા માનવીનું ચાલે તો તે હવા અને પાણી ઉપર પણ પોતાનું નામ કોતરાવે. પોતાના નામને અમર કરવા માનવી ગમે તે કરવા તૈયાર થશે, તે જાણતો હોવા છતાં કે નામ તેનો નાશ છે. આ વિશ્વમાં જે જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે, અને તેથી જગતમાં કશું જ શાશ્વત નથી, બધું જ નાશવંત છે. સમગ્ર માનવજાત જાણે છે કે એનું અંતિમ કારણ એ તેનું મરણ છે. આ સનાતન સત્યને જાણવા છતાં માનવી મરવા નથી માગતો, તે અમર રહેવાના, શાશ્વત રહેવાના અભરખામાં જ રહેવા માગે છે. આ વિશાળ વિશ્વના પ્રાંગણમાં જે કંઈ પ્રવૃત્તિ આચરવામાં આવે છે તેમાં ઈશ્વર પ્રત્યર્થે તથા શાશ્વત મૂલ્યો માટે આચરવામાં આવેલ પ્રવૃત્તિઓ સિવાયની બધી જ પ્રવૃત્તિઓ અંતે તો નાશવંત છે. આ સ્થૂળ શરીર તથા નજરે પડતા તમામ પદાર્થો સઘળું નાશવંત છે. શાશ્વત એક પરમાત્મા અને બ્રહ્માંડના સર્જક ઈશ્વર જ છે. પરમાત્માનું સ્વરૂપ નિત્ય છે. પરમાત્મા સર્વગત, અચળ અને સનાતન હોવાથી તેમનું ચૈતન્ય જ શાશ્વત ગણી શકાય. પરમાત્માના સ્વરૂપમાં ન તો જન્મ હોય કે ન તો મૃત્યુ, ન તો દોષ કે ન તો દ્વેષ, ન તો વિકાર કે ન તો વિનાશ. પરમાત્મા સત છે, ચેતન છે, આનંદમય છે, અવિનાશી, શાશ્વત છે. કાળના સ્વામી અને કાળથી અને સ્થળથી પર એવા પરમાત્માના શાશ્વત સ્વરૂપને ઓળખવું જરૂરી છે. તેમની શાશ્વત ચેતના તરફ આપણી નાશવંત જાતને મોડ આપીશું તો કલ્યાણ માટેનો આપણો માર્ગ મોકળો થઈ જશે. રોજિંદા જીવનમાં આ શાશ્વત ચેતનાના પ્રવાહ સાથે સંવાદિતા સાધ્યા વગર જીવનને ભાગ્યે જ ભરૂભર્યું બનાવી શકીશું. શાશ્વત સાથે સાક્ષાત્કાર કરવા આંતરિક યાત્રાનો પ્રારંભ કરવો પડશે. અંતરમાં ડૂબકી મારીને ચેતનાને જગાડવાની મથામણ કરવી પડશે. જે લોકો શાશ્વતને પામવા ઉપરછલ્લી ભક્તિ આ પ્રાર્થના કરે છે તે નદી કિનારે બેસીને છબછબિયા કરનારા વર્ગના છે. તેમને રેતી છીપલા વિના બીજું ભાગ્ય જ પ્રાપ્ત થાય છે. એ છીપલાઓના ભપકાભર્યા રંગ જોઈને તેઓ માની લે છે કે મોતી કરતાંય મોટી મીરાત તેમને મળી ગઈ. પણ સાચો પારખું જ કહી શકે કે એ શાશ્વત ખજાનો તો નથી જ. ભગવદ્ ગીતાના 11મા અધ્યાયના અંતિમ શ્લોકમાં શાશ્વતની પ્રાપ્તિ માટે સ્વયં ભગવાને શ્રીમુખે કહ્યું છે, મત કર્મ કૃત મત પરમો મત ભક્ત સંગવર્જિત નિર્વૈર સર્વભૂતેષુ યહ સમામેતિ પાંડવ. હે પાંડવ, તે વ્યક્તિ મારા આ શાશ્વત સ્વરૂપને પામે છે જે મત કર્મ કૃત અર્થાત મને પ્રિય એવા મેં સર્જેલા પ્રાણી માત્રના કલ્યાણ માટે અહર્નિશ કાર્યરત હોય. મને સર્વશ્રેષ્ઠ માની મારા જેવું અન્ય કોઈ પ્રેમ પાત્ર વિશ્વમાં છે જ નહીં તેમ સમજે. વિશ્વમાં કરતા હરતા હું જ છું તેમ અનાસક્ત ભાવે અંતરથી ભક્તિ કરે અને સર્વ માટે દોષ અને વૈરભાવ ત્યાગી જીવન વ્યતીત કરે. ભગવાન શ્રીકૃષ્ણના આ વચનને હૃદયસ્થ કરી આપણે પણ તે શાશ્વત સ્વરૂપને પામવા કૃતસંકલ્પ બનીએ.
0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શાશ્વત આ વિષય પર ક્ષિતિજ પુરાણીને. અમૃતધારાનો આ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: તને કોલેજ નો ટાઈમ યાદ છે?
1: અરે કોલેજ ની યાદો છોડ, હું કેટલી વાતો ભૂલી ગયો છું. ત્યાર નું બેંક એકાઉન્ટ પણ યાદ નથી.
2: બેંક એકાઉન્ટ જૂનો હોય તો ખબર પડી શકે છે.
1: ક્યાંથી ખબર પડશે?
2: ઉદ્ગમ થી. RBI ના ઉદ્ગમ પોર્ટલ પર રજીસ્ટર કરીને લોગિન કરો અને પોતાની ડિટેલ્સ નાખીને 10 વર્ષ કે એનાથી જૂના નિષ્ક્રિય ખાતાને સર્ચ કરો. બેંકનો સંપર્ક કરીને ખાતું સક્રિય બનાવો.
1: આજે જ સર્ચ કરીશ.
2: તો આજની ચા તારા તરફથી.
3: RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

कार्यक्रम जारी रहेगा इस छोटे से अंतराल के बाद। આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટઝ પર। બરાબર 7:10 મિનિટે સાંભળશો પ્રાદેશિક સમાચાર।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આંતરમાળખાકીય વિકાસ હોય કે ઔદ્યોગિક વિકાસ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત વિશ્વસ્તરીય વિકાસનું સાક્ષી બન્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી, રાજ્યમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓના વેચાણ કરતી 72 દુકાનો સીલ, 131ને શો કોઝ નોટિસ અપાઈ. અમદાવાદ હવાઈ મથકે ઇન્ડિગો ફ્લાઇટમાં તપાસ દરમિયાન કસ્ટમ વિભાગે આશરે 4,26,00,000 રૂપિયાની કિંમતના 24 સોનાના બિસ્કિટ જપ્ત કર્યા. સુરતના આજે અંદાજે 11,26,000 રૂપિયાના 1,603 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો અને હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી. સમાચાર વિગતવાર. ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ અભિયાન હેઠળ મીડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસ અને ભવિષ્યના રોડમેપ અંગે સકારાત્મક ચર્ચા થઈ. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, ધારાસભ્યો, પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં થયેલા વિકાસ અંગે આ મુજબ જણાવ્યું.
1: વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યાના માત્ર 17 દિવસમાં શ્રી નરેન્દ્રભાઈએ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપીને ગુજરાતના કરોડો લોકોનું વર્ષો જૂનું સ્વપ્નું સાકાર કર્યું છે. વડાપ્રધાનનું બ્રેઇન ચાઇલ્ડ ગ્રીફ સિટી આજે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબ તરીકે ઉભરી આવ્યું છે. સેમિકન્ડક્ટર હબ તરીકે વિકસી રહેલા સાણંદ અને ધોલેરામાં 6 જેટલા સેમિકોન યુનિટ કાર્યરત છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થયેલા C-295 એરક્રાફ્ટ એ હજુ ગઈકાલે પ્રથમ ઉડાન ભરી છે, તે પણ મોદી સાહેબને ગુજરાતની મોટી ભેટ.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે છેલ્લા 1 દાયકા અને તેથી વધુ સમયમાં દ્રઢ શાસન, પારદર્શિતા અને દરેક વ્યક્તિના કલ્યાણને પ્રાથમિકતા આપતી નીતિઓએ વિકાસના નવા સીમાચિહ્ન સ્થાપિત કર્યા છે.
2: આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં, રાજ્ય સરકાર અને આદરણીય પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓ આ દિશામાં કામ કરી રહ્યા છે. પણ હજી વધુ મજબૂતાઈથી આ એક એક ગામ, એક એક ઘર સુધી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાવેલી ગરીબ લક્ષી યોજનાઓને પહોંચાડવા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ખૂબ જ કટિબદ્ધ રીતે કામ કરશે.
0: કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીને અને વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજ્યમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓના વેચાણ કરતી 72 દુકાનોને સીલ કરાઈ અને 131ને શોકોઝ નોટિસ સહિત લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવામાં આવ્યા. આ અંગે માહિતી આપતા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાંચરિયાએ જણાવ્યું કે નશા માટે ઉપયોગ કરાતી દવાઓ જેવી કે કોડિન, અલ્પ્રાઝોલમ, નાઇટ્રાઝેપામ, ટ્રામાડોલ અને ઝોલ્પીડેમ વગેરેના ગેરકાયદે ખરીદ વેચાણને રોકવાના હેતુથી રાજ્યભરમાં તપાસ ઝુંબેશ યોજાઈ હતી. તેમણે ઉમેર્યું કે આ વિશેષ ઝુંબેશ હેઠળ કુલ 208 પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. તેમાંથી 131 પેઢીઓને કારણ દર્શક નોટિસ ફટકારવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી, જ્યારે ગંભીર નિયમભંગ બદલ 72 પેઢીઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી ખરીદ વેચાણ બંધ કરાવાયું છે. પ્રિસ્ક્રિપ્શન વિના કે શંકાસ્પદ રીતે આવી દવાઓનું વેચાણ કરનારાઓ સામે તંત્ર લાલ આંખ કરશે. નિયમોનું ઉલ્લંઘન કરનારી 131 પેઢીઓને કારણ દર્શક નોટિસ આપ્યા બાદ લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી. દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર આવેલી ઇન્ડિગો ફ્લાઇટમાં સર્ચ ઓપરેશન દરમિયાન કસ્ટમ અધિકારીઓએ 24 સોનાના બિસ્કિટ જપ્ત કર્યા છે, જેની કિંમત 4,26,00,000 વધુની આંકવામાં આવી છે. સોના પર કાયદેસરની માલિકીનો દાવો કરવા માટે કોઈ વ્યક્તિ સામે ન આવતા કસ્ટમ એક્ટ 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ આ સોનાને બિનવારસી ગણીને જપ્ત કરવામાં આવ્યું છે. આ મામલે આગળની તપાસ ચાલુ છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારાઓ સામે રાજ્ય સરકારની કડક કાર્યવાહી કરશે. ખોરાક ઔષધ નિયમન તંત્રની તાજેતરની કામગીરી અંગે માહિતી આપતા મંત્રી પ્રફુલ્લ પાંચરિયાએ વધુમાં જણાવ્યું કે ગાંધીનગરની ફ્લાઇંગ સ્કવોડ દ્વારા સુરતના માંગરોળ તાલુકાના લીંડિયાર્ડ સ્થિત દેવકુંજ મિલ્ક પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ ખાતે દરોડા પાડી અંદાજે 11,26,000 રૂપિયાના 1,603 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા ઘીના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલ્યા.

0: મોકલાયા છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં આઈસક્રીમ, ફ્રોઝન ડેઝર્ટ, શ્રીખંડ અને મઠોના વેચાણ સંદર્ભે વિશેષ તપાસ પ્રક્રિયા તેજ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ફૂડ સેફટી અધિકારીઓની ટીમોને ઉત્પાદકો, હોલસેલર્સ અને ડેરીઓ પર સઘન દરોડા પાડીને અત્યાર સુધીમાં 183થી વધુ નમૂના લીધા છે. કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં. રાજ્યના પ્રત્યેક નાગરિકોને સુરક્ષિત, પ્રમાણિત અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર મક્કમ હોવાનું શ્રી પાંચેરાએ જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ ગેરકાયદેસર રીતે રહેતા અને અનેક બાંગ્લાદેશીઓને ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લા પોલીસે પણ જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરી મોડાસા શહેરના કોલેજ રોડ પરથી અમદાવાદના કુબેરનગરમાં રહેતી બાંગ્લાદેશી મહિલાને ઝડપી સઘન તપાસ આદરી છે. આ અંગે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ વધુ માહિતી આપી.
1: અરવલ્લી જિલ્લામાંથી 13 જે શંકાસ્પદ લોકો છે એમની પૂછપરછ ડિટેલમાં કરેલી, જેમાં ટેકનિકલ એનાલિસિસનો પણ ઉપયોગ કરવામાં આવેલો. એ બધું ચેક કર્યા પછી 2 દિવસ પહેલાં અમને નૂપુર ડોટર ઓફ નૂર મોહમ્મદ હવાલદાર, તેઓ મૂળ બાંગ્લાદેશના છે, એમની પાસેથી પુરાવા માગતા કોઈ ઇન્ડિયન પુરાવો મળેલો નથી અને એમને પોલીસે અરેસ્ટ કરી અને આગળની જે કાર્યવાહી છે જેમાં જે જોઈન્ટ ઇન્ટ્રોગેશન છે, એમનો ડિપોર્ટેશન છે, એ કાર્યવાહી ચાલે છે.
0: હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં સામાન્ય રીતે મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 16મી તારીખે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદની સંભાવના છે. રાજ્યમાં તાપમાન અંગે હવામાન વિભાગના વડા ડોક્ટર એ.કે. દાસે વધુ વિગતો આપી.
2: अधिकतम तापमान का बात करें तो अगले 7 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा. अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है. जो अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है. अभी कोस्टल क्षेत्र में पवन का जो दिशा है उसमें मेनली दक्षिण पश्चिम से पवन चलने का स्थिति है. जो स्पीड है स्टीप प्रेशर ग्रेडियंट के कारण 15 से 20 नॉट गस्टिंग जो स्पीड रहेगा, जो हवा का झोंका होता है 25 नॉट तक जाने का संभावना रहेगा.
0: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સુરા સુલતાનપુરા ગામે ખરીફ ઋતુ પાક નિદર્શન અને તાલીમ કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ તથા નિદર્શનનું આયોજન કરાયું હતું. તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો, દેશી ગાય આધારિત કૃષિ પદ્ધતિઓ તેમજ પાક સંરક્ષણની વિવિધ પ્રાકૃતિક કીડીઓ અને પદ્ધતિઓ અંગે વિસ્તૃત અને રસપ્રદ માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત નિદર્શન પ્લોટ પર ખેડૂતોને PMDS પદ્ધતિ વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના ગોધરાની કોરિયોગ્રાફર આયુષી પુરોહિતે શિમલા ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન AIAA ની 71મી ઓલ ઓવર ઇન્ડિયા ડાન્સ સ્પર્ધામાં સોલો ક્લાસિકલ કેટેગરીમાં ભારતનાટ્યમ રજૂ કરીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત થનગનાટ ગરબા ગ્રુપે ગરવી બાય થનગનાટ એ ફોક ડાન્સ કેટેગરીમાં પરંપરાગત ગુજરાતી ગરબો રજૂ કરીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાષ્ટ્રીય સ્તરે મળેલી આ સિદ્ધિ બદલ વિજેતા કલાકારોને ગોધરાવાસીઓ અને કલા જગત તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડકપની પહેલી મેચમાં યજમાન ઇંગ્લેન્ડે શ્રીલંકાને 87 રનથી હરાવ્યું. બર્મિંગહામમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 219 રન બનાવ્યા. ડેની વ્યાટ હોજે અર્ણમ 105 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકાની ટીમ 132 રનમાં ઓલ આઉટ થઈ હતી. ડેની વ્યાટ હોજને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આંતરમાળખાકીય વિકાસ હોય કે ઔદ્યોગિક વિકાસ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત વિશ્વસ્તરીય વિકાસનું સાક્ષી બન્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી. રાજ્યમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓના વેચાણ કરતી 72 દુકાનોને સીલ, 131ને શો કોઝ નોટિસ અપાઈ. અમદાવાદ હવાઈ મથકે ઇન્ડિગો ફ્લાઇટમાં તપાસ દરમિયાન કસ્ટમ વિભાગે આશરે 4 કરોડ 26 લાખ રૂપિયાની કિંમતના 24 સોનાના બિસ્કીટ જપ્ત કર્યા. સુરતના લિંડયાર્ડમાં અંદાજે 11,26,000 રૂપિયાના 1,603 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો અને હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લામાં

0: વરસાદની આગાહી કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: ક્યારે ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: आइए अब सुनते हैं कार्यक्रम भूले बिसरे गीत का शेष भाग.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના.

દોસ્તો, આપના રેડિયો સેટ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર. બરાબર 7:45 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર. રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દહેરાદૂન ખાતે ભારતીય લશ્કરી એકેડમી ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે આજે સાંજે ફ્રાન્સના નાઇસ પહોંચશે. નાગરિક ઉડ્ડયન મંત્રી

0: મોહન નાયડુએ જણાવ્યું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ એર ઇન્ડિયા ફ્લાઇટ EI-171 અકસ્માતની તપાસ ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો. પુરૂષ ક્રિકેટમાં ભારત 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દહેરાદૂન સ્થિત ભારતીય લશ્કરી એકેડમી IMA ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. આ વર્ષની ઐતિહાસિક પાસિંગ આઉટ પરેડમાં પહેલીવાર પુરૂષો અને મહિલાઓ એકસાથે પરેડ કરશે. આ સમારોહમાં 500થી વધુ યુવાનો અને યુવતીઓને સેનામાં અધિકારીઓ તરીકે કમિશન આપવામાં આવશે. ભારતીય લશ્કરી એકેડમીમાં પાસિંગ આઉટ પરેડ માત્ર એક લશ્કરી પરંપરા નથી, પણ રાષ્ટ્રની સેવા માટે સમર્પિત યુવાન અધિકારીઓ માટે એક નવી સફરની શરૂઆત પણ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે જશે. તેઓ આજે સાંજે ફ્રાન્સના નાઇસ ખાતે પહોંચશે. 2014 પછી પ્રધાનમંત્રીની ફ્રાન્સની આ 7મી સત્તાવાર મુલાકાત છે. આ વર્ષની શરૂઆતમાં ભારત ફ્રાન્સ સંબંધોને ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડ્યા બાદ પ્રધાનમંત્રી મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન તેમની પ્રથમ દ્વિપક્ષીય શિખર સંમેલન યોજશે. પ્રધાનમંત્રી એવિયનમાં G7 સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલથી સ્લોવાક રિપબ્લિકની મુલાકાત લેશે. શ્રી મોદીની 14 જૂનથી 16 જૂન સુધીની આ 3 દિવસીય મુલાકાત દરમિયાન સ્લોવાકના પ્રધાનમંત્રી રોબર્ટ ફિકો સાથે મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચે સહયોગના નવા ક્ષેત્રો શોધવા અંગે ચર્ચા કરશે. આ પ્રવાસ દરમિયાન શ્રી મોદી રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીનને પણ મળશે. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री मोदी यात्रा के दौरान स्लोवाकिया के प्रधानमंत्री रॉबर्ट फित्सो के साथ वार्ता में आपसी सहयोग बढ़ाने के उपायों पर चर्चा करेंगे. यात्रा के दौरान श्री मोदी स्लोवाकिया के राष्ट्रपति पीटर पेलेग्रिनी से भी भेंट करेंगे. दोनों देशों के बीच द्विपक्षीय व्यापार वर्ष 2024 में $1 अरब से अधिक हो गया था. पिछले वर्ष ये बढ़कर $1 अरब 80 करोड़ तक पहुँच गया. प्रधानमंत्री की यात्रा भारत और स्लोवाकिया के संबंधों को नई मजबूती देगी, साथ ही यूरोपीय संघ के सदस्य देशों के साथ भारत का सहयोग और बढ़ने की संभावना है. ब्रातिस्लावा से स्मृति एम पल्लू की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार.
0: નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે એર ઇન્ડિયા ફ્લાઇટ EI-171 અકસ્માત કેસની તપાસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના નક્કી કરેલા નિયમો અનુસાર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નાયડુએ ગયા વર્ષે થયેલા દુઃખદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. મંત્રીએ ખાતરી આપી કે સરકારનો મુખ્ય હેતુ આ અકસ્માત પાછળના સાચા કારણો શોધીને ભવિષ્યમાં હવાઈ મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવાનો છે. આ દરમિયાન એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો AIBએ કહ્યું કે તે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ EI-171 સાથે સંકળાયેલા અકસ્માતની સંપૂર્ણ અને પુરાવાધારી તપાસ કરવા માટે પ્રતિબદ્ધ છે. AIBએ પુષ્ટિ કરી છે કે તે તમામ પુરાવાઓની તપાસ અને આંતરરાષ્ટ્રીય સમીક્ષાઓ પૂર્ણ થયા બાદ તેનો અંતિમ અહેવાલ જાહેર કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે રેલવે ભરતી બોર્ડ ભરતી પ્રક્રિયા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી. બેઠક દરમિયાન શ્રી વૈષ્ણવે વધુ પારદર્શક, સચોટ અને ટેકનોલોજી આધારિત સિસ્ટમની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કમ્પ્યુટર આધારિત વિભાગીય પરીક્ષાઓ તરફ થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે ભરતી પ્રક્રિયાને ઝડપી, કાર્યક્ષમ બનાવવા માટે વધુ ટેબ્લેટ આધારિત પરીક્ષાઓ શરૂ થવી જોઈએ. રેલવે મંત્રાલયે માહિતી આપી કે ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ 2025-26માં 6 મુખ્ય શ્રેણીઓમાં 47,000થી વધુ ખાલી જગ્યાઓ માટે 43,000થી વધુ ઉમેદવારોની ભરતી પૂર્ણ કરી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ વ્યક્ત કર્યો. આ હુમલાઓમાં 3 ભારતીય નાવિકોના મોત થયા હતા. ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે વાણિજ્યક જહાજો પર આ પ્રકારની ઘાતક કાર્યવાહી બિલકુલ યોગ્ય નથી. આ જહાજ પર ભારતીય ક્રૂના 24 સભ્યો સવાર હતા, જેમાંથી 21 સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા અને ગુમ થયેલા 3 ખલાસીઓના મૃત્યુની પુષ્ટિ થયા બાદ ભારતે સખત વિરોધ કર્યો અને નવી દિલ્હીમાં એક અમેરિકાના રાજદૂતને બોલાવ્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અગાઉ કહ્યું હતું કે ભારતીય ક્રૂ સભ્યોને લઈ જતા વેપારી જહાજો પર હુમલા તાત્કાલિક બંધ થવા જોઈએ. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_BID ને ફોલો કરશો. ભારત અને બાંગ્લાદેશે સરહદ પર શાંતિ, સ્થિરતા અને સુમેળ જાળવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

0: સીમા સુરક્ષા દળ અને બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ વચ્ચે 57મી મહાનિર્દેશક સ્તરીય સરહદ સમન્વય પરિષદ 8-11 જૂન દરમિયાન નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ પરિષદમાં બંને દેશોએ સંકલિત પેટ્રોલિંગને વધુ મજબૂત કરવા, તકેદારી વધારવા, વાસ્તવિક સમયમાં માહિતીની આપ લેમાં સુધારો કરવા અને સરહદ પારના ગુનાહિત નેટવર્ક સામે સંયુક્ત પ્રયાસોને તેજ કરવા પર સંમતિ વ્યક્ત કરી હતી. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે કહ્યું કે સાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એસસીઓ માત્ર એક પ્રાદેશિક જૂથ નથી, પરંતુ યુરેશિયામાં તેના ઐતિહાસિક અને સભ્યતા ભાગીદારી સાથે ભારતને જોડતી એક મહત્વપૂર્ણ કડી છે. તાજિકિસ્તાનના એસસીઓ આંતરરાષ્ટ્રીય પરિષદમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે સંગઠનમાં સહયોગ માટે ભારતનું વિઝન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરક્ષા, જોડાણ અને તકના માળખાથી પ્રેરિત છે. તેમણે કહ્યું કે આ વિઝનમાં મધ્ય એશિયા મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. રાજ્યમંત્રીએ કહ્યું કે ભારત 17-19 જુલાઈ દરમિયાન કોલકાતામાં એસસીઓ સભ્યતા સંવાદ મંચનું આયોજન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું ઉદઘાટન કરશે અને મુખ્ય ઉદબોધન કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન સ્વદેશી મિસાઇલ પ્રણાલીઓનું અસાધારણ પ્રદર્શન એ ભારતના સંરક્ષણ, સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમની વધતી જતી તાકાતની સાબિતી છે. હૈદરાબાદમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા ખાતે એડવાન્સ વેપન સિસ્ટમ કોમ્પ્લેક્ષનું ઉદઘાટન કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવેલી આકાશ અને બ્રહ્મોસ જેવી પ્રણાલીઓએ સાબિત કરી દીધું છે કે ભારત વૈશ્વિક સંરક્ષણ ટેકનોલોજીના ક્ષેત્રમાં સ્પર્ધા કરવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. પુરૂષ ક્રિકેટમાં આજે ભારત ધર્મશાલામાં 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગે શરૂ થશે. ઓપનર શુભમન ગિલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી એક દિવસીય મેચ આ મહિનાની 17મી તારીખે લખનૌમાં અને ત્રીજી અને અંતિમ મેચ 20મી તારીખે ચેન્નઈમાં રમાશે. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપની પહેલી મેચમાં યજમાન ઇંગ્લેન્ડે શ્રીલંકાને 87 રનથી હરાવ્યું. બર્મિંગહામમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 219 રન બનાવ્યા. ડેની વ્હાઇટ, હોજે અણનમ 105 રન બનાવ્યા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 132 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ડેની વ્હાઇટ, હોજને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવી. ભારતનો પહેલો મુકાબલો આવતીકાલે પાકિસ્તાન સામે થશે. પહેલીવાર સ્પર્ધામાં 12 ટીમો ભાગ લઈ રહી છે. બેડમિન્ટનમાં ભારતની પીવી સિંધુનો મુકાબલો આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ સેમીફાઇનલમાં જાપાની અકા અને યામાગુચી સામે થશે. સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં ચેન સુયુને 21-6, 21-9થી હરાવી હતી. બીજા ક્વાર્ટર ફાઇનલમાં યામાગુચીએ ભારતની તન્વી શર્માને 21-14, 21-14થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના અખબારોમાં મુખ્યત્વે ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી અંગેના સમાચાર છે. દિવ્ય ભાસ્કર લખે છે કે ટ્રમ્પની જાહેરાત, યુદ્ધ ખતમ, સેન્સેક્સ 1695 પોઈન્ટ ઉછળ્યો, ક્રૂડ $90 નીચે. ગુજરાત સમાચાર લખે છે કે ફુગાવો વધીને 3.94%, મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા. સંદેશ અને ફૂલછાપ લખે છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષની સમજૂતી હાથફેતમાં, ટ્રમ્પનો દાવો, ઈરાનનો નનૈયો. નવગુજરાત સમય લખે છે કે યુદ્ધ બંધ કરવા અમેરિકા ઈરાન ડીલની નજીક. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો દુબઈથી આવેલી ફ્લાઇટમાંથી 4.27 કરોડનું સોનું ઝડપાયું. ગીર સોમનાથમાં 310 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દહેરાદૂન ખાતે ભારતીય લશ્કરી એકેડેમી ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે આજે સાંજે ફ્રાન્સના નાઇસ પહોંચશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ એર ઇન્ડિયા ફ્લાઇટ EI-171 અકસ્માતની તપાસ ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો. પુરૂષ ક્રિકેટમાં ભારત 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: चित्रलोक कार्यक्रम में अब ले रहे हैं एक ब्रेक छोटा सा।
1: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે।
2: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
1: અને લાઇટ બિલના
2: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
1: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય।
3: હા હા પાકો, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।
4: હર ઘર સૂર્યઘર।
5: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है। भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं। विवरण के लिए विजिट करें fcat.edcil.co.in पर।
0: क्या है विविध भारती चैनल और इस वक्त आप सुन रहे हैं कार्यक्रम चित्रलोक।

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે દહેરાદૂનમાં ભારતીય લશ્કર એકેડેમી ખાતે પાસિંગ આઉટ પરેડમાં ભાગ લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાતે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 અકસ્માતની તપાસ ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે ભરતી પ્રક્રિયા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDOએ હવામાં અને દરિયામાં દુશ્મનના જોખમો સામે રક્ષણ આપતી અને રાષ્ટ્રની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવતી અનેક મહત્વપૂર્ણ તકનીકોનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે DRDOને લાંબા અંતરની એન્ટી બેલેસ્ટિક મિસાઇલ અને મધ્યમ અંતરની એન્ટીશીપ ક્ષમતા ધરાવતા સતત 3 સફળ પરીક્ષણો માટે અભિનંદન પાઠવ્યા. નવી દિલ્હીમાં સીમા સુરક્ષા બળ BSF અને બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ BGB વચ્ચે 57મી મહાનિર્દેશક સ્તરીય સરહદ સમન્વય પરિષદ 8-11 જૂન દરમિયાન યોજાઈ. પુરૂષ ક્રિકેટમાં ભારત 3 મેચની 1 દિવસીય ક્રિકેટ શ્રેણીની 1લી મેચમાં આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે. ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપની 1લી મેચમાં યજમાન ઇંગ્લેન્ડે શ્રીલંકાને 87 રનથી હરાવ્યું. બેડમિન્ટનમાં ભારતની પીવી સિંધુનો મુકાબલો આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં જાપાનની અકાને યામાગુચી સામે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આંતરમાળખાકીય વિકાસ કે ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત વિશ્વસ્તરીય વિકાસનું સાક્ષી બન્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી, રાજ્યમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓના વેચાણ કરતી દુકાનોને સીલ, 131ને શો કોઝ નોટિસ અપાઈ. અમદાવાદ હવાઈ મથકે ઇન્ડિગો ફ્લાઇટમાં તપાસ દરમિયાન કસ્ટમ વિભાગે આશરે 4 કરોડ

0: ની કિંમતના સોનાના બિસ્કિટ જપ્ત કર્યા.
1: આકાશવાણી
0: હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
3: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के. पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में. जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है, सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है, तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं.
3: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
4: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
5: छेल्ला 12 वर्षथी अहीं विकासना संकल्पो कदी अटकता नथी, पुरुषार्थनी गाथाओ क्यारे खूटती नथी. आ यात्रा छे छेल्ला 12 वर्षथी विकास ने समर्पित यशस्वी वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना नेतृत्वनी. 12 वर्ष विश्वासना, विकासना, जन कल्याणना. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સમ્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જન કલ્યાણના.
6: આપના રેડિયો સેટ પર આપ સાંભળી રહ્યા છો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી. આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર 96.7 FM પર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ કવિ સુંદરમની આ રચનાને સ્વર આપ્યો હતો અમર ભટ્ટે. અને હવે સાંભળીએ સુરેશ દલાલની આ રચના નીરજ પાઠકના સ્વરમાં.

0: છે. વિવિધ ભારતી 96.7 FM પર આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતો કાર્યક્રમમાં એક નાનકડો વિરામ અને ત્યારબાદ કાર્યક્રમનો શેષ ભાગ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઉર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
3: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
2: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે. પતા હૈ, જો નોર્થ ઈસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઈસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઈસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
3: નોર્થ ઈસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઈસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
2: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

જગજીત સિંહનો સ્વર હતો. વિવિધ ભારતી 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં હવે સાંભળીએ તલદ મહેમૂદના સ્વરમાં આ રચના.

મિત્રો, આ સાથે આજના ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીશું. આપના રેડિયો સેટ પર આપ સાંભળી રહ્યા છો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી.

0: શિક્ષા સ્કીમના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગૃતતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લોના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
2: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
1: અને લાઇટ બિલના
2: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
1: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
3: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
4: હર ઘર સૂર્યઘર.
5: कनाडा देश तो आप जानते ही होंगे. कनाडा की टोटल पॉपुलेशन जितनी पक्की छत बांधी है हमारे देश ने अपने गरीबों के सिर पर. 12 साल में 4 करोड़ से अधिक पीएम आवासों का निर्माण हुआ, करोड़ों परिवारों का कल्याण.
6: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
5: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
7: આપ સાંભળી રહ્યા છો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી 96.7 FM પર, આકાશવાણીનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે યુવા દોસ્તો માટેનો ધૂમ મચાવતો મસ્તી ભર્યા ગીતોનો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ.

સચેત ટંડન અને અશ્ક સિંહના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા મેટ્રો હિન્દીનો ફિલ્મનું ગીત. સંગીત નિર્દેશન કર્યું પ્રીતમે, ગીતના શબ્દ લખ્યા હતા મયુર પુરીએ. ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમમાં હવે સાંભળીએ રોમી અને તનિષ્ક બાગચી તથા સાથીદારોના સ્વરમાં ગીતકાર નીરજ રાજાવતની આ રચના. સંગીત નિર્દેશન કર્યું છે તનિષ્ક બાગચીએ. ફિલ્મનું નામ તેરી બાતો મેં એસા ઉલઝા જિયા.

ડંકી ફિલ્મનું ગીત આપે સાંભળ્યું વિશાલ મિશ્રા, શ્રેયા ઘોષાલ અને સાથીદારોનો સ્વર, શબ્દરત્નના અમિતાભ ભટ્ટાચાર્યની, સંગીતકાર પ્રીતમ. અને હવે સાંભળીએ કેકેના સ્વરમાં ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્યની આ રચના, સંગીતકાર પ્રીતમ, ફિલ્મ છીછોરે.

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. વિશાલ દાદલાની અને સાથીદારોના સ્વરમાં ફિલ્મ યારિયાનું આ ગીત, સંગીતકાર આરકો, ગીતકાર ઇરશાદ કામી.

0: આ સાથે આજનો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીશું.
1: જય હિન્દ. પિછલે એક દશક મેં આપને એક બદલાવ નોટિસ કિયા. અબ ભારત આતંકવાદ કી જડોં પર કડા પ્રહાર કરને લગા હૈ. નક્સલવાદ કો તો ખત્મ હી કર દિયા હૈ. ડિફેન્સ કે હથિયાર પહેલે હમ બહાર સે મંગાતે થે, અબ રેકોર્ડ નંબર મેં એક્સપોર્ટ કરતે હૈ. અબ ભારત ચુપ નહીં રહેતા, અબ નહીં સહતા.
2: હમે ગર્વ હૈ કે પિછલે એક દશક મેં હમારી સેનાએ તેજી સે આત્મનિર્ભરતા કી ઓર કદમ બઢા રહી.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
0: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટઝ પર. બરાબર 11 વાગે સાંભળશો મુખ્ય સમાચાર.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે દહેરાદૂન ખાતે ભારત લશ્કરી એકેડમી ખાતે પાસિંગ આઉટ પરેડમાં ભાગ લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાતે રવાના થયા. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતના યુવાનો વિજ્ઞાન અને ટેકનોલોજીથી લઈને ઉત્પાદન, અવકાશ, સેમિકન્ડક્ટર અને ડ્રોન સુધીના વિવિધ ક્ષેત્રોમાં પોતાની છાપ છોડી રહ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે રેલવે ભરતી બોર્ડ ભરતી પ્રક્રિયા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી. વિદેશ મંત્રાલયે કહ્યું કે લિયા કી ફ્રીડમ જહાજમાં ભારતીય ખલાસીઓના જીવ ગુમાવવાના સમાચાર ખોટા છે. ગીર સોમનાથ જિલ્લામાં મહત્વપૂર્ણ અને વિકસિત થઈ રહેલા સ્થળોએ પ્રગતિ પથયાત્રા યોજાઈ. પાટણમાં પદ્મનાભ મંદિરે સ્વચ્છતા સપ્તાહનો પ્રારંભ. વલસાડના ભિલાડમાં 1 લાખના ગાંજા સાથે એક યુવક ઝડપાયો. ભાવનગરના તખતેશ્વર મહાદેવ મંદિર ખાતે CISF દ્વારા યોગ સત્ર યોજાયું. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી. રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ ગેરકાયદેસર રીતે રહેતા અનેક બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ. 8 જેટલા દબાણ દૂર કરવામાં આવ્યા. પંચમહાલ જિલ્લાના સુરા સુલતાનપુરા ગામે ખરીફ ઋતુ પાક નિદર્શન અને તાલીમ કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ તથા નિદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું. ગોધરાની કોરિયોગ્રાફર આયુષી પુરોહિતે શિમલા ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન AIAA 71મી ઓલ ઓવર ઇન્ડિયા ડાન્સ સ્પર્ધામાં સોલો ક્લાસિકલ કેટેગરીમાં ભરતનાટ્યમ રજૂ કરીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આપ 12 વાગે સાંભળી શકશો.
4: जानते हैं वियतनाम देश की जनसंख्या कितनी होगी? यही कोई 10 करोड़. इससे भी ज्यादा घरों में हम उज्ज्वला गैस पहुंचा चुके हैं पिछले 12 सालों में. सोचो, जब करीब 11 करोड़ रसोई से लकड़ी का धुआं छटा होगा तब कितना कष्ट घटा होगा.
5: प्रधानमंत्री उज्ज्वला योजना अब सामाजिक परिवर्तन के माध्यम से देश के सतत विकास का एक बहुत बड़ा स्रोत बन चुकी है.

0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રને સંગ આપ જોડાયેલા છો 96.7 FM પર। સવારના 11:03 થવા જઈ રહી છે। શ્રોતા મિત્રો, રજૂ કરીએ કાર્યક્રમ દિલ સે, જેમાં આજે સાંભળીએ હસીના શબ્દ પર આધારિત કેટલાક ગીતો। આરંભમાં સાંભળીએ ફર્ઝ ફિલ્મનું આ ગીત, મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના યોગલ સ્વરમાં। સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલ, શબ્દરચના આનંદ બક્ષી।

વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર આપ માણી રહ્યા છો કાર્યક્રમ દિલસે, જેમાં હસીના શબ્દ પર આધારિત કેટલાક ગીતો સાંભળી રહ્યા છો. કાર્યક્રમને આગળ વધારી અને હવે સાંભળીએ તીસરી મંઝિલ ફિલ્મનું આ ગીત. આશા ભોંસલે અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં, શબ્દરચના મજરૂહ.

કાર્યક્રમમાં હવે સાંભળીએ કર્ઝ ફિલ્મનું આ ગીત. કિશોર કુમાર આશા ભોંસલેના સ્વરમાં તેમજ સંગીત રચના લક્ષ્મીકાંત પ્યારેલાલની, શબ્દ રચના આનંદ બક્ષી.

આ સાથે જ કાર્યક્રમ દિલસે અહીં સમાપ્ત થાય છે. શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રને સંગ.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રને સંગ આપ જોડાયેલા છો. સવારના 11:30 થઈ છે. રજૂ કરીએ કાર્યક્રમ તરન્નમ. લાજવંતી ફિલ્મનું આ ગીત સાંભળીએ આશા ભોંસલેના સ્વરમાં. શબ્દરચના મજરૂહ સુલતાનપુરી.

કાર્યક્રમમાં હવે સાંભળીએ દુલ્હન વહી જો પિયા મન ભાઈ, હેમલતાના સ્વરમાં. ગીતકાર સંગીતકાર રવિન્દ્ર જૈન.

વિશ્વાસ ફિલ્મનું આ ગીત સાંભળીએ મુકેશ અને હેમલતાના યુગલ સ્વરમાં. સંગીત રચના કલ્યાણજી આનંદજી, શબ્દરચના ગુલશન બાવરા.

વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ તરન્નુમ. કાર્યક્રમને આગળ વધારીએ અને હવે સાંભળીએ દોસ્તી ફિલ્મનું આ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં. ગીતકાર મજરૂહ સુલતાનપુરી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

ઘર સંસાર ફિલ્મનું ગીત કાર્યક્રમના અંતમાં સાંભળીએ આશા ભોંસલે અને મન્ના ડેના સ્વરમાં. સંગીત રવિ, શબ્દરચના મજરૂહ.

આ સાથે જ કાર્યક્રમ તરન્નુમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ ક્ષણોમાં મુખ્ય સમાચાર પ્રસારિત કરાશે.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રમતગમતમાં યુવાનોના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરતાં કહ્યું કે ભારતીય રમતવીરોએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું ગૌરવ વધાર્યું છે. પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડના સંદર્ભમાં પ્રવર્તન નિદેશાલય ઈડીએ આજે કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં 7 સ્થળોએ દરોડા પાડ્યા. ફિનલેન્ડના વિદેશમંત્રી એલિના વોલ્ટોનેને રશિયા પાસેથી તેલ ખરીદવાના ભારતના નિર્ણયને ટેકો આપતા કહ્યું છે કે ભારતે પશ્ચિમી દેશો દ્વારા નક્કી કરાયેલી કિંમત મર્યાદાનું પાલન કર્યું છે. ગઈકાલે રશિયાના સરહદી પ્રદેશ બ્રાયન્સ્કમાં થયેલા ડ્રોન હુમલામાં એક વ્યક્તિનું મોત, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે રશિયાએ 12 કલાકમાં 185 યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા હતા. છત્તીસગઢના બીજાપુર અને ગરિયાબંધના જંગલોમાંથી હથિયારો અને વિસ્ફોટક સામગ્રી સાથે નક્સલીઓને 8 ડમ મળી આવ્યા. સરહદ સુરક્ષા દળ બીએસએફના ગોળીબારમાં બાંગ્લાદેશી તસ્કર ઠાર. સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના વાવડી ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય જૈવ વિવિધતા સત્તામંડળે દેશમાં કૃષિ જૈવ વિવિધતાના સંરક્ષણ અને ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે જૈવ વિવિધતા નિષ્ણાત સમિતિની પુનર્ગઠન કરી છે. પુરૂષ ક્રિકેટમાં ભારત 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતનો પહેલો મુકાબલો આવતીકાલે પાકિસ્તાન સામે થશે. બેડમિન્ટનમાં ભારતની પીવી સિંધુનો મુકાબલો આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં જાપાની અકાને યામાગુચી સામે થશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDOએ હવામાં અને દરિયામાં દુશ્મનના જોખમો સામે રક્ષણ આપતી અને રાષ્ટ્રની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવતી અનેક મહત્વપૂર્ણ તકનીકોનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રને સંગ આપ જોડાયેલા છો 96.7 FM પર. આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગત જાણી લઈએ. ૧૨:૦૫ કાર્યક્રમ યાદો કી મહેફિલ. બપોરે ૧ વાગે સુરીલા સફર.

ત્રિવેણી કાર્યક્રમ પ્રસારિત થશે બપોરે 2 વાગે. ગુજરાતી સુગમ સંગીત માણી શકશો 2:35. કાર્યક્રમ મંચ હે ગીત બપોરે 3 વાગે. 3:30 નાટ્ય તરંગ ડ્રામા.

ચાર વાગે પિટારા ગીતો ભરી કહાની, સાંજે 5 વાગે સરગમ, સુરીલી સાંજ સાંભળી શકશો 5:30 સુરીલા સફર, 6 વાગે 7 વાગે વિશેષ જયમાલા સેલિબ્રિટી સ્પેશિયલ. કાર્યક્રમ હવા મહેલ રાત્રે 8 વાગે, ચિત્રલોક 8:15, કાર્યક્રમ આપકે લીએ 9 વાગે, ફિલ્મ સંગીત 9:30, રાત્રે 10 વાગે છાયા ગીત, 10:30 ઢલતી જાય રાત. તો આ હતી માહિતી હવે પ્રસારિત થનારા કાર્યક્રમો અંગેની. જે સાંભળવા જોડાયેલા રહો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રને સંગ 96.7 FM પર.

0: થોડી જ ક્ષણોમાં ગુજરાતીમાં સમાચાર.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ તરફ ભારતની કૂચનું પ્રેરણાદાયી ઉદાહરણ. IME ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું. પશ્ચિમ બંગાળમાં નગરપાલિકા ભરતી કૌભાંડ સંદર્ભમાં કોલકાતા અને આસપાસના વિવિધ 7 સ્થળોએ ઈડીના દરોડા. ઈરાને જણાવ્યું કે જ્યાં સુધી તેને મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની 1 દિવસીય ક્રિકેટ શ્રેણીની 1લી મેચ આજે ધર્મશાલામાં રમાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના થયા છે. પ્રસ્થાન નિવેદનમાં શ્રી મોદીએ જણાવ્યું કે વ્યૂહાત્મક રીતે ફ્રાન્સ ભારત માટે ખાસ મહત્વનું છે. તેમણે જણાવ્યું કે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ફ્રાન્સ વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવાનો છે. શ્રી મોદી આવતીકાલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ભારત ઇનોવેટ્સ સંમેલનનું ઉદ્ઘાટન કરશે. તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમ ભારતીય સ્ટાર્ટઅપ્સને વિશ્વ સાથે જોડશે. શ્રી મોદી આવતીકાલે નાઇસી સ્લોવાકિયાની 2 દિવસીય મુલાકાત માટે રવાના થશે. શ્રી મોદીએ જણાવ્યું કે આ ઐતિહાસિક મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વેગ આપશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
2: પ્રધાનમંત્રી મોદી બ્રાતિસ્લાવામાં સ્લોવાકિયા કે રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીની ઓર પ્રધાનમંત્રી રોબર્ટ ફિકો સે મુલાકાત કરેંગે. શ્રી મોદી ને કહા કે ઇસસે યુરોપીય સંઘ કે સાથ ભારત કી રણનીતિક સાઝેદારી ઓર મજબૂત હોગી. સ્લોવાકિયા યાત્રા કે બાદ શ્રી મોદી ફ્રાન્સ કે એવિયન જાયેંગે, જહાં વે 16 અને 17 જૂન કો G7 શિખર સંમેલન મેં ભાગ લેંગે. પ્રધાનમંત્રી મોદી ને કહા કે G7 મેં ભારત કી ઉપસ્થિતિ ભારત કે બઢતે વૈશ્વિક પ્રભાવ કો દર્શાતી હૈ. યે લગાતાર 8વા G7 શિખર સંમેલન હૈ જિસમે ભારત કો આમંત્રિત કિયા ગયા હૈ. યાત્રા કે અંતિમ ચરણ મેં પ્રધાનમંત્રી મોદી 18 જૂન કો પેરિસ જાયેંગે, જહાં વે ફ્રાન્સ કે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં કે સાથ વિવાટેક 2026 સંમેલન મેં શામિલ હોંગે. પેરિસ સે શૈલેશ મેનન કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે સરફિરોઝી.
1: દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ પેરિસમાં ભારતીય સમુદાયને મળવા માટે આતુર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મુલાકાતો યુરોપ અને G7 બંને સાથે ભારતની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતના યુવાનો વિજ્ઞાન, ટેકનોલોજી, અવકાશ ઉત્પાદન, સેમિકન્ડક્ટર અને ડ્રોન જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા મેળવી રહ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વના અગ્રણી સ્ટાર્ટઅપ હબમાંનું એક છે અને નાના શહેરો અને ગામડાઓના યુવાનો તેની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રધાનમંત્રીએ રમતગમતમાં યુવાનોના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે ભારતીય રમતવીરોએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું ગૌરવ વધાર્યું છે. તેમણે નોંધ્યું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને અટલ ઇનોવેશન મિશન જેવી પહેલોએ નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષથી NDA સરકાર યુવાનોના નેતૃત્વ હેઠળના વિકાસને પ્રોત્સાહન આપી રહી છે, જેનાથી દેશના યુવાનોનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ તેમના સપનાઓને સાકાર કરી શક્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઉત્તરાખંડના દહેરાદૂનમાં ભારતીય લશ્કરી એકેડમી IMA ખાતે

0: પાસિંગ આઉટ પરેડમાં ઉપસ્થિત રહી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ વર્ષની પાસિંગ આઉટ પરેડ ઐતિહાસિક હતી, કારણ કે પ્રથમ વખત એકેડમીના જેન્ટલમેન કેડેટ્સની સાથે મહિલા કેડેટ પાસ આઉટ થઈ હતી. સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે તેઓ 9 મહિલા કેડેટ્સને જોઈને ખાસ ખુશ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તે ભારતના સંરક્ષણ દળોના ઇતિહાસમાં માત્ર એક સીમાચિહ્નરૂપ નથી, પરંતુ મહિલાઓના નેતૃત્વમાં વિકાસ તરફ ભારતની કૂચનું પ્રેરણાદાયી ઉદાહરણ પણ છે.
1: I am specially delighted to see 9 women cadets. This is what are said.

0: પરંતુ મહિલાઓના નેતૃત્વમાં વિકાસ તરફ ભારતની કૂચનું પ્રેરણાદાયી ઉદાહરણ પણ છે.
1: I am specially delighted to see 9 women cadets. This is watershed moment in the history of IMA. It is not only a milestone in the history of India's defense forces, but also an inspiring example of India's march towards women-led development. I am sure that many more women cadets will join the academy.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ફોલો કરશો. ફિનલેન્ડના વિદેશમંત્રી અલિના વોલ્ટોનેને રશિયા પાસેથી તેલ ખરીદવાના ભારતના નિર્ણયને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતે પશ્ચિમી દેશો દ્વારા નક્કી કરાયેલી કિંમત મર્યાદાનું પાલન કર્યું છે. ફિનલેન્ડમાં ભારતે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે આ કિંમત મર્યાદા વૈશ્વિક તેલ પુરવઠો જાળવવા અને રશિયાના નફાને મર્યાદિત કરવા માટે બનાવવામાં આવી હતી. શ્રી જયશંકરે યુરોપિયન દેશોની ટીકાને નકારી કાઢતા કહ્યું હતું કે પશ્ચિમી પ્રતિબંધોએ યુરોપને મધ્ય પૂર્વમાંથી તેલ ખરીદવાની ફરજ પાડી હતી, જેના કારણે ભારતને અન્ય આર્થિક વિકલ્પો શોધવાની ફરજ પડી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે લિયાકી ફ્રીડમ જહાજ પર ભારતીય ખલાસીઓના જીવ ગુમાવવાના અહેવાલો પાયાવિહોણા અને ખોટા છે. મંત્રાલયે જણાવ્યું કે જહાજના કેપ્ટનનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમણે પુષ્ટિ કરી છે કે બધા ક્રૂ સભ્યો સુરક્ષિત છે. વિદેશ મંત્રાલયના તથ્ય ચકાસણી એકમે લોકોને આવા ખોટા દાવાઓથી સાવધ રહેવા વિનંતી કરી છે. આસામમાં ભારતીય હવાઈદળનું એક AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. આ દુર્ઘટના જોરહાટ હવાઈદળ સ્ટેશન ખાતે બની હતી. દુર્ઘટના બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે. ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED આજે પશ્ચિમ બંગાળમાં નગરપાલિકા ભરતી કૌભાંડ સંદર્ભમાં કોલકાતા અને આસપાસના વિવિધ 7 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી મદન મિત્રાના નિવાસસ્થાનો સાથે જોડાયેલા પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ED જણાવ્યા અનુસાર તપાસમાં જાણવા મળ્યું કે વિવિધ નગરપાલિકાઓ, ખાસ કરીને કમરહાટી નગરપાલિકામાં અયોગ્ય ઉમેદવારોની નિમણૂંકના બદલામાં વચેટિયાઓ દ્વારા રોકડ અને સોનાના રૂપમાં લાંચ લેવામાં આવી હતી. ભારત જર્મની વિકાસ સહયોગને મજબૂત બનાવવા માટે નીતિ આયોગ અને જર્મન પ્રતિનિધિમંડળ વચ્ચે નવી દિલ્હીમાં એક બેઠક યોજાઈ હતી. સ્વચ્છ ઉર્જા, પર્યાવરણીય સંરક્ષણ, ટકાઉ વિકાસ, કૃષિ સુધારણા, પાણી વ્યવસ્થાપન અને ગ્રીન અર્થતંત્રમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની ભાગીદારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે હૈદરાબાદના ડુંડીગલ સ્થિત હવાઈદળ એકેડમી ખાતે 270મી બેચની સંયુક્ત પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે તેમણે નવા કમિશન્ડ અધિકારીઓને બદલાતી યુદ્ધ તકનીકો અનુસાર પોતાને તૈયાર રાખવા હાંકલ કરી. તેમણે કહ્યું કે આધુનિક યુદ્ધમાં ડ્રોન, ઉપગ્રહો અને રોબોટિક્સ જેવી તકનીકોની ભૂમિકા વધી રહી છે. ઈરાને જણાવ્યું કે જ્યાં સુધી તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટેના અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં. જોકે એવા અહેવાલો છે કે બંને પક્ષો પ્રારંભિક કરારની નજીક છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે સમજૂતીનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં ડિજિટલી હસ્તાક્ષર થઈ શકે છે. જોકે ઈરાને જણાવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા તેની નૌકાદળની નાકાબંધી હટાવે નહીં અને અબજો ડોલરની સ્થિર સંપત્તિના નુકસાનની ભરપાઈ ન કરે ત્યાં સુધી તે કાયમી કરાર પર હસ્તાક્ષરો કરશે નહીં. દરમિયાન પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ચાલી રહેલી ગુપ્ત વાટાઘાટોમાં અમેરિકા અને પાકિસ્તાનની મધ્યસ્થીઓએ પુષ્ટિ આપી કે બંને પક્ષો શાંતિ કરારના ડ્રાફ્ટ પર સંમત થયા છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે ધર્મશાળામાં રમાશે. મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. બાકીની 2 મેચ લખનૌ અને ચેન્નાઈમાં રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ તરફ ભારતની કૂચનું પ્રેરણાદાયી ઉદાહરણ. IMA ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું. પશ્ચિમ બંગાળમાં નગરપાલિકા ભરતી કૌભાંડ સંદર્ભમાં કોલકાતા અને આસપાસના વિવિધ 7 સ્થળોએ ED દરોડા.

0: ઈરાને જણાવ્યું કે જ્યાં સુધી તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે ધર્મશાલામાં રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: લીજીએ અબ સુનીએ સુરીલા સફર કાર્યક્રમ કા શેષ ભાગ.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
3: પતા હૈ જો નોર્થ ઈસ્ટ કભી દૂર લગતા થા વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઈસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઈસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
4: નોર્થ ઈસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઈસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
3: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઉર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
4: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
3: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. પતા હૈ જો નોર્થ ઈસ્ટ કભી દૂર લગતા થા વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઈસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઈસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
4: નોર્થ ઈસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઈસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
3: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
5: પૂરા રશિયા કા જનસંખ્યા કિતના હૈ બતાઓ? 14 કરોડ જીતની. બહોત બડા નંબર હૈ ના? પર બડા નંબર તો યે હૈ કિ ભારત મેં લગભગ ઇતને હી ઘરો મેં લગે હૈ નલ. પિછલે 12 સાલો મેં 16 કરોડ ઘરો મેં હર દિન હર મોસમ આતા હૈ નલ સે નિર્મલ જલ, જિસે કરોડો મહિલાઓ કો પાણી ઢોને સે તો મુક્તિ મિલી હી, સાથ ગાંવ મેં જલ વ્યવસ્થાપન કી શક્તિ ભી મિલી.
4: જલ જીવન મિશન કા વિઝન સિર્ફ લોગો તક પાણી પહોંચાને કા હી નહીં હૈ, યે ડિસેન્ટ્રલાઇઝેશન કા, વિકેન્દ્રીકરણ કા ઉસકા ભી એક બહોત બડા મૂવમેન્ટ હૈ. યે વિલેજ ડ્રિવન, વિમેન ડ્રિવન મૂવમેન્ટ હૈ.
5: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.

0: ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં હેક્સાવેર ટેકનોલોજીસના નવા ડિલિવરી સેન્ટરનું ઉદઘાટન કર્યું. આ અત્યાધુનિક સેન્ટર રાજ્યના તકનીકી માળખા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બનશે. આ કેન્દ્રના પ્રારંભથી કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડેટા એનાલિટિક્સ, ઓટોમેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવા અદ્યતન ક્ષેત્રોમાં નવી તકોનું સર્જન થશે, તેમજ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખુલશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વર ખાતે રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશીરિયાની ઉપસ્થિતિમાં મીડિયા સંવાદ યોજાયો. આ પ્રસંગે તેમણે કહ્યું, કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ આજે દેશના ચારેય ખૂણા વિકાસ પથ પર છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા પણ આજે જનકલ્યાણ શિબિર યોજાઈ. આ શિબિરમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યા. આ પ્રસંગે નગરપાલિકા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે નાગરિકોને પ્રોત્સાહિત કર્યા.
1: નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષ એમના આજે વહીવટના પૂરા થઈ રહ્યા છે. આજે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ આ કાર્યક્રમનું અત્રે આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં જે લાભાર્થીઓના લાભ મંજૂર થયેલા છે એ લોકોને આપણે અહીંયા લાભ આપીશું. સાથે સાથે જુદા જુદા ડિપાર્ટમેન્ટ એમની યોજનાઓની વિગત, ફોર્મ અને માહિતી લઈને ઉપસ્થિત છે. જે લાભાર્થીઓ જે છે એ આ શિબિરનો લાભ લઈ શકશે, જે તે ડિપાર્ટમેન્ટની યોજનાઓનું અહીંયા જાણકારી મેળવી શકશે.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે રાજકોટ ખાતે 74.32 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત 4 લેન રેલવે ફ્લાયઓવર બ્રિજ સાંઢિયા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે આ બ્રિજની કુલ લંબાઈ 678 મીટર અને કુલ પહોળાઈ 16.24 મીટર છે. રેલવે ટ્રેકથી આ પુલની ઊંચાઈ 6.25 મીટર છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ ઉપર આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રેલવે ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મુકાતા રાજકોટવાસીઓનું પરિવહન વધુ ઝડપી તેમજ સુવિધાજનક બન્યું છે. લોકાર્પણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટના મેયર, સાંસદ, ધારાસભ્ય સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવાસન, વેપાર અને જનસુવિધાને વેગ આપતી પોરબંદર, મુંબઈ, અમદાવાદ અને કેશોદ વચ્ચેની ફ્લાઇટ સેવાની શરૂઆત આ 25 તારીખથી થશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે પોરબંદરમાં વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમમાં આ જાહેરાત કરી. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી માંડવીયા આજે સાંજે પોરબંદરમાં વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું ઉદઘાટન કરશે. આ સમિટ દરમિયાન પોરબંદરમાં સૂચિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપના, વિકાસની સંભાવનાઓ, રોકાણની તકો તથા ભવિષ્યની વ્યૂહાત્મક દિશા અંગે ઉદ્યોગ જગત સાથે વિસ્તૃત ચર્ચા કરાશે. આ સમિટમાં ફર્નિચર ઉત્પાદન અને તેની સાથે સંલગ્ન ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સંગઠનો અને તથા વ્યાપારિક મંડળોના પ્રતિનિધિઓ સહિત વિવિધ રાજ્યમાંથી 50થી વધુ પ્રતિનિધિ સહભાગી થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. પવિત્ર પુરુષોત્તમ માસ અને ભાવિકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. તે આજે, આવતીકાલે અને સોમવારે સાંજે 4 વાગ્યાથી મંદિર દર્શન માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે, તેમ વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું.
2: સંખ્યામાં ભાવિક વૈષ્ણવો ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા હોય છે. આ દર્શનાર્થીઓની વ્યવસ્થાને વધારે સુચારુ બનાવવા માટે શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિ અને પૂજારીશ્રીઓ દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે કે 13, 14 અને 15 ના દિવસોમાં બપોરના ભાગે જે મંદિર સાંજે 5 વાગે ઉત્થાપન દર્શન થતા હતા, એ દર્શન આજથી 13, 14, 15 તારીખના દિવસો માટે જ 4 વાગે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે અને ભાવિક વૈષ્ણવો પોતાના વાલા ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાવો સાંજે 4 વાગ્યાના સુમારેથી જ લઈ શકશે.
0: વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન મુલાકાતીઓ માટે વર્ષાઋતુ દરમિયાન બંધ રહેશે. આ સમય મોટાભાગના વન્ય પ્રાણીઓનો સંવનન કાળ હોવાથી તેને વસવાટમાં કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનોની જેમ આ રાષ્ટ્રીય ઉદ્યાન પણ મુલાકાતીઓ માટે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે, જેની તમામ વન્ય પ્રાણી પ્રેમીઓ તથા મુલાકાતીઓને નોંધ લેવા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના મદદનીશ વન સંરક્ષકે જણાવ્યું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આજે શહેરમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં જિલ્લા પંચાયતથી સર્કિટ હાઉસ તરફ જતા માર્ગ પાસે આવેલા વિવિધ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. આ અગાઉ દબાણ હટાવવા તંત્રે 8 દબાણકારોને નોટિસ આપી, જેની સમયમર્યાદા પૂરી થયા બાદ મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ

0: newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_abad ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રને સંઘ એપ જોડાયેલા છો. રજૂ કરીએ ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં સુગમ સંગીત.
2: હર રોજ સુબહ 7 સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
4: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
3: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
6: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
3: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
5: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
2: હર રોજ રાત 10 સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
1: કાર્યક્રમના આરંભે સાંભળીએ વિનોદ જોશીની રચના આસિત દેસાઈના સ્વરમાં.
7: હવે એક મનમોહક ગીત રજૂ થાય છે. કવિ વિનોદ જોશી, સ્વરકાર અને ગાયક આશિત દેસાઈ.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: दुनिया के कई विकसित देश ऐसे भी हैं जहां मुफ्त इलाज एक सपना है और हमारे यहां वो आम नागरिक का अधिकार. आयुष्मान भारत से 60 करोड़ से अधिक लोगों को मिल रहा है 5 लाख तक का मुफ्त इलाज और 19,000 जन औषधि केंद्रों पर 90% तक सस्ती दवाइयां.
3: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રને સંગ 96.7 FM પર.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપ સર્વે શ્રોતાઓનું અમારી આજની એટલે કે 13 જૂન 2026 ને શનિવારની આ સાંધ્ય પ્રસારણ સભામાં હું આપનો રેડિયો સાથી કંદર્પ હાર્દિક અભિવાદન કરું છું. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ કાર્યક્રમ સરગમ. સરગમ કાર્યક્રમનો પ્રારંભ કરીશું ફિલ્મ કોઈ આપસાના આ ગીત સાથે, જેમાં યુગલ સ્વર આપ્યો છે ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકે, સંગીત આપ્યું છે હિમેશ રેશમિયાએ અને શબ્દો છે સમીરના.

ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં આપને સંભળાવીએ એતરાઝ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે હિમેશ રેશમિયાનું અને શબ્દો છે સમીરના.

સરગમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર એફએમ 96.7 મેગાહર્ટ્ઝની સાથે. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ કુછ તુમ કહો કુછ હમ કહે ફિલ્મનું આ ગીત, જેમાં યુગલ સ્વર છે અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણનો, સંગીત આપ્યું છે અનુ મલિકે અને શબ્દો છે સમીરના.

આપ સાંભળી રહ્યા હતા ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરોમાં ફિદા ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત હતું અનુ મલિકનું અને શબ્દો હતા સમીરના. સરગમ કાર્યક્રમની અંતમાં હવે આપને સંભળાવીએ ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરોમાં વધુ એક ગીત ફિલ્મ ક્યોંકીનું, જેમાં સંગીત છે હિમેશ રેશમ.

0: આ ગીત સાથે જ સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પરથી કરવામાં આવ્યું.
1: ये आकाशवाणी का प्रसारण है विविध भारती.
0: FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થઈ રહ્યો છે સાંજના 5:30. રજૂ કરીએ છીએ સુરીલી સાંજ કાર્યક્રમ. આ કાર્યક્રમ અંતર્ગત આજે આપને સંભળાવીએ કેટલાક ગુજરાતી ફિલ્મના ગરબા. પ્રારંભ કરીશું માધવી પંડ્યાના સ્વરમાં ગવાયેલા ફિલ્મ ભાઈ બહેન ચાલ્યા મોસાળના આ ગીત સાથે.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઉષા મંગેશકર, વેલજીભાઈ ગજ્જર અને સાથીઓના સ્વરમાં ફિલ્મ જય ખોડિયારમાંનું આ ગીત. વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 MHz પર આપ માણી રહ્યા છો કાર્યક્રમ સુરીલી સાંજ. આ કાર્યક્રમના બાકીના ગીતો આપ સાંભળશો એક નાનકડા વિજ્ઞાપન વિરામ બાદ.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
3: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट. हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: विज्ञापन विराम बाद सुरीली सांझ कार्यक्रम में आप सर्वे श्रोताओं पुनः स्वागत छे. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ આશા ભોસલે, વેલજીભાઈ ગજ્જર અને સાથીઓના સ્વરમાં ફિલ્મ હલામણ જેઠવોનું આ ગીત.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કરિયાવર ફિલ્મનું આ ગીત ઉષા મંગેશકર, મહેન્દ્ર કપૂર અને સાથીઓના સ્વરમાં.

સુરીલી સાંજ કાર્યક્રમનું અંતિમ ગીત આપને સંભળાવીએ દમયંતી બરડાઈ પ્રફુલ્લ દવે અને સાથીઓના સ્વરમાં ફિલ્મ અમર દેવીદાસનું.

આ ગીત સાથે જ સુરીલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પરથી કરવામાં આવ્યું.

0: FM 96.7 મેગાહર્ટ્ઝ પર આ છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થઈ રહ્યો છે સાંજના 6 વાગ્યાનો. રજૂ કરીએ છીએ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. સુરીલા સફર કાર્યક્રમનો પ્રારંભ કરીએ તે પહેલા આપને સંભળાવીએ આ સંદેશ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય,
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: સુરીલા સફર કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ મોહમ્મદ રફીના સ્વરમાં ફિલ્મ નીલકમલનું, જેમાં સંગીત આપ્યું છે રવિએ અને શબ્દો છે સાહિર લુધિયાનવીના.
4: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત.

મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના યુગલસ્વરોમાં આપને સંભળાવીએ સૂરજ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે શંકર જયકિશનનું અને શબ્દો છે હસરત જયપુરીના.

0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડની થેલી, સ્ટીલ ની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડની થેલી, સ્ટીલ ની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: સુરીલા સફર કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ લવ ઇન ટોક્યો ફિલ્મનું આ ગીત મન્નાડેના સ્વરમાં, જેમાં સંગીત છે શંકર જયકિશનનું અને શબ્દો છે હસરત જયપુરીના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગીતા દત્ત અને મન્ના ડેના યુગલ સ્વરોમાં જિદ્દી ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત હતું એસ ડી બર્મનનું અને શબ્દો હતા હસરત જયપુરીના. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ મોહમ્મદ રફીના સ્વરમાં દિલ દિયા દર્દ લિયા ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે નૌશાદનું અને શબ્દો છે શકીલ બદાયુનીના.

0: કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂરના યુગલ સ્વરોમાં ફિલ્મ વો કોનથીનું આ ગીત, જેમાં સંગીત છે મદન મોહનનું અને શબ્દો છે રાજા મહેંદી અલી ખાનના.

0: સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગ થી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડની થેલી, સ્ટીલ ની બોટલ વગેરે નો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગ થી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડની થેલી, સ્ટીલ ની બોટલ વગેરે નો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં પ્રસાર.
2: સુરીલા સફર કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ આશા ભોસલેના સ્વરમાં તલાશ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે SD બર્મનનું અને શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: સુરીલા સફર કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ મોહમ્મદ રફી અને આશા ભોસલેના યુગલ સ્વરોમાં તીસરી મંઝિલ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે આર ડી બર્મનનું અને શબ્દો છે મજરૂ સુલતાનપુરીના.

કાર્યક્રમની અંતમાં હવે આપને સંભળાવીએ મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના યુગલ સ્વરોમાં શંકર જયકિશનના સંગીતથી સજાવેલું આ ગીત ફિલ્મ બ્રહ્મચારીનું, જેના રચયિતા છે હસરત જયપુરી.

આ ગીત સાથે જ જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 MHz પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, વિશેષ જયમાલા કાર્યક્રમમાં લઈએ એક નાનકડો વિરામ અને થોડી જ ક્ષણોમાં બરાબર 7:10 સાંભળીએ પ્રાદેશિક સમાચાર અને ત્યારબાદ આપ સાંભળી શકશો વિશેષ જયમાલા કાર્યક્રમનો શેષ ભાગ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં 48,98,000થી વધુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઉપજની ખરીદી કરાઈ. રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા 15 જૂને નવી ઔદ્યોગિક નીતિ 2026નું અનાવરણ કરાશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશનું અંદાજપત્ર બમણું, જ્યારે કરમાં ઘટાડો થયો. વિદેશ મોકલવાના બહાને 2,27,00,000 રૂપિયાની છેતરપિંડી કરનાર દંપતીની અમદાવાદથી ધરપકડ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં આજે વરસાદની આગાહી. અને પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં ધ્યેય જાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો. સમાચાર વિગતવાર. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં 48,98,000થી વધુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 65,570 કરોડના મૂલ્યની ઉપજની ખરીદી કરવામાં આવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ સરકારે ખેડૂતો પાસેથી 1,05,000 મેટ્રિક ટન જેટલી ઉપજ ખરીદી છે, જેમાં મગફળી અને કપાસના ખેડૂતોને સૌથી વધુ ફાયદો થયો છે. 52,48,000 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરીને ખેડૂતોને 31,941 કરોડની ચૂકવણી કરવામાં આવી છે, જ્યારે 25,23,000 મેટ્રિક ટન કપાસની ખરીદી કરીને ખેડૂતોને 17,759 કરોડનું ચૂકવણું કરાયું છે. લઘુત્તમ ટેકાના ભાવમાં 54 થી 127 ટકા સુધીનો વધારો અપાયો છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સેવા, સુશાસન અને જનકલ્યાણને સમર્પિત સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે વલસાડ જિલ્લાના ધરમપુરમાં વિલ્સન હિલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે પ્રભારી મંત્રી રીવાબા જાડેજાની હાજરીમાં જનકલ્યાણ શિબિર યોજાઈ, જેમાં વિવિધ યોજનાના 30 લાભાર્થીઓને લાભ અપાયો. શ્રીમતી જાડેજાએ વધુ ને વધુ લોકોને સરકારની યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો.
1: આજે મારા પ્રભારી જિલ્લા બોટાદ ખાતે એક જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત આ શિબિર 3 દિવસ ચાલનારી શિબિર છે, જેમાં લગભગ અપેક્ષિત 1500 કરતા પણ વધારે લાભાર્થીઓને લાભ અપાવવામાં આવશે, જેમાં આયુષ્માન ભારતની વાત હોય, લખપતિ દીદી યોજનાની વાત હોય, સ્વસહાય જૂથોના માધ્યમથી પીએમ સ્વનિધિ યોજનાની વાત, આવી

0: ગુજરાત સરકારની વિવિધ લાભકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે જ્યારે લાભાર્થીઓને અને નગરજનોને મળી રહે એ માટે જિલ્લા વહીવટીતંત્ર પ્રશાસનનો હું હૃદયપૂર્વક એમને શુભકામનાઓ પાઠવું છું અને અભિનંદિત કરું છું.
1: ડાંગ જિલ્લાના હવા ખાતે રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું. તેમણે કહ્યું કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોથી જિલ્લામાં તાપી ડાંગ બલ્ક પાઇપલાઇન યોજના, સાપુતારાનો પ્રવાસન વિકાસ અને જળ સંરક્ષણ માટે ચેકડેમોના નિર્માણ જેવા અનેક ઐતિહાસિક કાર્યો પ્રગતિમાં છે. જ્યારે નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં સાતેમ, બિગરી અને ખુંદ બેઠક વિસ્તારના ગામોના નાગરિકોને આજે વિવિધ સરકારી યોજનાઓનો લાભ અપાયો. સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત દેશમાં પહેલા ક્રમે રહ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ માત્ર ગુજરાતમાં બન્યા છે. યોજનાના બીજા તબક્કામાં સમગ્ર દેશમાં 32,35,000 પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા, જેમાં ગુજરાતે વિક્રમજનક 18,50,000 કાર્ડ તૈયાર કરીને નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે, જેમાં મહેસાણા અને અમદાવાદ જિલ્લો આગળ છે. રાજ્યમાં 14,900 ડ્રોન ફ્લાઇટ્સ દ્વારા 11,511 ગામોનું સચોટ મેપિંગ અને પ્રોમોલ્ગેશન પૂર્ણ કરાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુરતમાં 5મા સ્ટાર્ટઅપ સમિટમાં ઉપસ્થિત રહ્યા. તેમણે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી અને નવીન વિચારો દર્શાવતા યુવા ઉદ્યોગ સાહસિકો સાથે વાતચીત પણ કરી. શ્રી સંઘવીએ કહ્યું, સુરત શહેર એક એવી જગ્યા છે જ્યાં લોકોના સપના સાકાર થાય છે, તેને મિની ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા 15 જૂને નવી ઔદ્યોગિક નીતિ 2026નું અનાવરણ કરાશે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યના નવા ઔદ્યોગિક વિકાસ રોડમેપનું લોકાર્પણ કરશે. નવી ઔદ્યોગિક નીતિમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ સરળ બનાવવું, અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓને પ્રોત્સાહન આપવું, એમએસએમઈ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવું, ટેકનોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા તેમજ ઉભરતા અને ઉચ્ચ વિકાસ સંભાવના ધરાવતા ક્ષેત્રોમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાના મુદ્દાઓને વિશેષ પ્રાધાન્ય અપાશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશનું અંદાજપત્ર બમણું, જ્યારે કરમાં ઘટાડો થયો. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું, દેશમાં આંતરમાળખા, સામાજિક સુરક્ષા અને રોજગાર ક્ષેત્રે પણ નોંધપાત્ર પરિવર્તન થયું છે. હવાઈ મથક, માર્ગ અને રેલવે માળખાના વિસ્તરણથી દેશના માળખાકીય વિકાસને નવી દિશા મળી છે. તેમણે કૃષિ, મહિલા સશક્તિકરણ, વિદેશ નીતિ અંગે થયેલી પ્રગતિ પર પણ ભાર મૂક્યો.
2: મોદીજીએ દેશની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કર્યું. આજે દેશની અંદર ડેઇલી 14 કિલોમીટર રેલવે નખાઈ રહી છે. જ્યારે જ્યારે દેશ પર સંકટ આવ્યું, ત્યારે કોરોના મહામારી હોય કે વેસ્ટ એશિયા ક્રાઇસિસ હોય, સફળતાપૂર્વક દેશનું સંચાલન કર્યું. જરૂર પડે ત્યારે એર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર દ્વારા દેશની સુરક્ષા કરી. સૌથી વધારે દિવસ સુધી કાર્યકાળ મોદીજીએ કાયમ કર્યો, રેકોર્ડ કાયમ કર્યો અને મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. પોરબંદરના રાણાવાવમાં જાન્યુઆરી 2027માં રેલવે યાર્ડનું ખાતમુહૂર્ત કરાશે. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે પોરબંદરમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, પોરબંદરમાં દેશનું પ્રથમ ફર્નિચર પાર્ક સ્થાપિત થાય તે દિશામાં પણ પ્રયાસો ચાલી રહ્યા છે. આ સંદર્ભે આજે ફર્નિચર એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે પોરબંદર, અમદાવાદ તથા વાયા મુંબઈ હવાઈ સેવાને મંજૂરી મળી ગઈ છે અને 25 જૂનથી આ ફ્લાઇટ સેવા શરૂ થશે. અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાએ વિદેશ મોકલવાના બહાને 2,27,00,000 રૂપિયાની છેતરપિંડી કરનાર દંપતીની ધરપકડ કરી છે. આ અંગે એસીપી મનોજ ચાવડાએ જણાવ્યું કે દંપતીની કરોડોની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે.
3: જો એક્યુઝે ઉસકા યસ બેંક હલતેજ મેં એકાઉન્ટ લોકર થા, ઉસકે પાસ 4 કિલો 500 ગ્રામ કા સોના ઓર ચાંદી ભી બરામદ હુઈ હૈ, એક ઓર ઉસકા લોકર સુરત મેં થા, વહાં સે 260 ગ્રામ ગોલ્ડ ઓર 260 ગ્રામ સિલ્વર બરામદ કી ગઈ હૈ, ઓર તીસરા ઉસકા ધાંગધરા પીપલ્સ કોઓપરેટિવ બેંક મેં લોકર થા, વહાં સે 830 ગ્રામ ગોલ્ડ ઓર 511 ગ્રામ ચાંદી બરામદ કી ગઈ હૈ.

0: સીઆઈડી ક્રાઇમના માદક પદાર્થ વિરોધી કાર્યદળે ચોક્કસ બાતમીના આધારે વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા એક ફ્લેટ પર દરોડો પાડીને 86 લાખ રૂપિયાથી વધુની કિંમતનો હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે. સત્તાવાર યાદી મુજબ જેતલપુર રોડ પર આવેલા વાત્સલ્ય ફ્લેટમાં નશીલા પદાર્થોનું વેચાણ અને સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમી મળતા અધિકારીઓએ દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન અધિકારીઓને 2.5 કિલોગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજીત કિંમત 86,31,000 રૂપિયા થાય છે. તપાસકર્તાઓને ત્યાંથી ઇલેક્ટ્રોનિક વજનકાંટો, રોકડ ગણવાનું મશીન અને 3,36,000 રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી, ભાવનગર અને સુરત, તાપી સહિતના જિલ્લામાં આજે વરસાદની શક્યતા છે. આવતીકાલે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી તેમજ દાહોદ અને મહીસાગરમાં પણ હળવા વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે.
1: गुजरात रीजन में 13 से 19 जून तक आइसोलेटेड लाइट टू मॉडरेट रेन हो सकती है. इसी तरह से अगर सौराष्ट्र की बात करें तो अमरेली, भावनगर इत्यादि डिस्ट्रिक्ट है, आइसोलेटेड रेन आ सकती है. जो गुजरात रीजन के डिस्ट्रिक्ट अफेक्ट कर रहे हैं कि साबरकांठा, अरावली, महीसागर, दाहोद और साथ में साउथ गुजरात रीजन के जो भी हैं जैसे छोटा उदयपुर, नर्मदा और अपने सूरत, डांग, वलसाड़, नवसारी इत्यादि में छुटपुट बारिश कहीं हो सकती है.
0: અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે યોજાયેલી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં પુરૂષ સિંગલ્સમાં અરવલ્લી બિનક્રમાંકિત પેડલર ધ્યેય જાનીએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને ટુર્નામેન્ટનો સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો. એક રોમાંચક મુકાબલામાં ધ્યેય જાનીએ સુરતના 5મા ક્રમાંકિત અયાઝ મુરાદને હરાવ્યો હતો. જાનીએ 14-12, 5-11, 8-11, 11-6, 11-8 સંઘર્ષપૂર્ણ વિજય સાથે અયાઝને હરાવીને પ્રી ક્વાર્ટર મેચમાં શાનદાર વિજય હાંસલ કર્યો હતો. ખેડૂતો પ્રમાણસરનો ખાતર વપરાશ કરે અને પોતાની જમીન, પાણી અને પર્યાવરણને બગડતું અટકાવે તે માટે ખેત બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા છેલ્લા 10 દિવસથી છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં 20થી વધારે ગામોમાં 2,000થી પણ વધારે ખેડૂતોએ અભિયાનમાં ભાગ લીધો, જેમાં વૈજ્ઞાનિકો અને અધિકારીઓ દ્વારા રાસાયણિક ખાતરનો સંયમપૂર્વક તેમજ જમીન ચકાસણી આધારિત કૃષિ યુનિવર્સિટીની ભલામણોને આધારે ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં 48,98,000થી વધુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઉપજની ખરીદી કરાઈ. રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા 15 જૂને નવી ઔદ્યોગિક નીતિ 2026નું અનાવરણ કરાશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશનું અંદાજપત્ર બમણું, જ્યારે કરમાં ઘટાડો થયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં આજે વરસાદની આગાહી અને પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં ધ્યેય જાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે આપ રાત્રે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર એફએમ 96.7 મેગાહર્ટ્ઝ. સમય થઈ રહ્યો છે 7:45 નો. શ્રોતા મિત્રો, આપને સંભળાવીએ એક ગુજરાતી ગીત મિતાલી સિંઘના સ્વરમાં.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં બરાબર 7:50 મિનિટે આપ ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર સાંભળશો.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 12 વર્ષોમાં શિક્ષણ, કૌશલ્ય અને સ્ટાર્ટઅપ્સની નવી સંસ્કૃતિનું સિંચન કર્યું છે. કેન્દ્રીય શ્રમ અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતનું રાષ્ટ્રીય બજેટ બમણું થયું છે. લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ ભૂમિદળના આગામી વડા તરીકે નિયુક્ત. ઈરાને જણાવ્યું છે કે તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર નહીં કરે. અને ક્રિકેટમાં ધર્મશાલામાં શ્રેણીની પ્રથમ એક દિવસીય મેચમાં વરસાદનું વિઘ્ન. 25 ઓવરની મેચમાં અફઘાનિસ્તાનની પ્રથમ બેટિંગ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના થયા છે. શ્રી મોદી આવતીકાલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો સાથે ભારત ઇનોવેટ્સ સંમેલનનું ઉદ્ઘાટન કરશે. તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમ ભારતીય સ્ટાર્ટઅપને વિશ્વ સાથે જોડશે. શ્રી મોદી આવતીકાલે નાઇસથી સ્લોવાકિયાની 2 દિવસીય મુલાકાત માટે રવાના થશે. બ્રાતિસ્લાવામાં રહેતા ભારતીય સમુદાય પ્રધાનમંત્રીની સ્લોવાકિયાની આ પ્રથમ મુલાકાત માટે સજ્જ છે. શ્રી મોદીએ જણાવ્યું કે આ ઐતિહાસિક મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વેગ આપશે. દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ પેરિસમાં ભારતીય સમુદાયને મળવા માટે આતુર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મુલાકાતો યુરોપ અને G7 બંને દેશો સાથે ભારતની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. પ્રધાનમંત્રીની વિદેશ યાત્રા અંગે સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી મોદી બ્રાતિસ્લાવા મેં સ્લોવાકિયા કે રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીની ઓર પ્રધાનમંત્રી રોબર્ટ ફિકો સે મુલાકાત કરેંગે. શ્રી મોદી ને કહા કે ઇસસે યુરોપીય સંઘ કે સાથ ભારત કી રણનીતિક સાઝેદારી ઓર મજબૂત હોગી. સ્લોવાકિયા યાત્રા કે બાદ શ્રી મોદી ફ્રાન્સ કે એવિયન જાયેંગે, જહાં વે 16 અને 17 જૂન કો G7 શિખર સંમેલન મેં ભાગ લેંગે. પ્રધાનમંત્રી મોદી ને કહા કે G7 મેં ભારત કી ઉપસ્થિતિ ભારત કે બઢતે વૈશ્વિક પ્રભાવ કો દર્શાતી હૈ. યે લગાતાર 8वां G7 शिखर सम्मेलन है जिसमें भारत को आमंत्रित किया गया है. यात्रा के अंतिम चरण में प्रधानमंत्री मोदी 18 जून को पेरिस जाएंगे, जहां वे फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों के साथ विवा टेक 2026 सम्मेलन में शामिल होंगे. पेरिस से शैलेश मेनन की रिपोर्ट के साथ समाचार कक्ष से सरफिरोजी.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 12 વર્ષોમાં સમગ્ર દેશમાં શિક્ષણ, કૌશલ્ય, સંશોધન અને સ્ટાર્ટઅપ્સની એક નવી સંસ્કૃતિનું સિંચન કર્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ નીતિઓને પરિણામે ભારત વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું ઉચ્ચ શિક્ષણ નેટવર્ક ધરાવે છે. તેમણે ઉમેર્યું કે દેશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેલેન્ટ પૂલમાં વિશ્વમાં બીજા ક્રમે ઉભરી આવ્યો છે અને 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ સાથે ભારત વિશ્વનું 3જા ક્રમનું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે. ગૃહમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશમાં 6 કરોડથી વધુ યુવાનોના કૌશલ્ય વિકાસ સાથે પ્રચંડ પ્રગતિ જોવા મળી છે. આ ઉપરાંત 12 કરોડથી વધુ મુદ્રા લોન અને 300થી વધુ સ્પેસ સ્ટાર્ટઅપ્સ એ વાતનો પુરાવો છે કે આજના યુવાનો નોકરી શોધનારા નહીં પરંતુ નોકરી આપનારા બન્યા છે. ગૃહમંત્રી અમિત શાહે આજે વસ્તી વિષયક પરિવર્તન અંગે એક બેઠકની અધ્યક્ષતા કરી અને આયોગને સરહદી જિલ્લાઓમાં થતા વસ્તી વિષયક ફેરફારોનો અભ્યાસ કરવાનો

0: આદેશ આપ્યો હતો. બેઠક દરમિયાન શ્રી શાહે આયોગને આ બાબતનું મૂલ્યાંકન કરવા માટે સરહદી વિસ્તારો, મહાનગરો અને ઔદ્યોગિક નગરોની મુલાકાત લેવા પણ સૂચના આપી. કેન્દ્રીય શ્રમ, રોજગાર અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતનું રાષ્ટ્રીય બજેટ બમણું થયું છે, જ્યારે નાગરિકો પરનો કર બોજ નોંધપાત્ર રીતે ઘટ્યો છે. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતના પોરબંદરમાં આયોજિત એક પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર માંડવિયાએ માળખાગત સુવિધાઓ, સામાજિક સુરક્ષા અને રોજગાર ક્ષેત્રોમાં થયેલા વ્યાપક પરિવર્તનો પર પ્રકાશ પાડ્યો. મંત્રીશ્રીએ જણાવ્યું કે 2014 પહેલાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની દૈનિક સરેરાશ 9 કિલોમીટર હતી, જે આજે વધીને 28 કિલોમીટર થઈ ગઈ છે, જ્યારે રેલવે લાઇનના વિસ્તરણની ગતિ પ્રતિ દિવસ 14 કિલોમીટર સુધી પહોંચી છે. સામાજિક સુરક્ષા ક્ષેત્રે જનધન ખાતાઓ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBTના માધ્યમથી કવરેજ 2014 પહેલાંની 19% વસ્તીથી વધીને આજે 64%થી વધુ થઈ ગયું છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું કે પરિવહન મંત્રાલય માળખાગત વિકાસની સાથે સાથે રોજગારીના સર્જન પર પણ વિશેષ ભાર આપી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ દરમિયાન થયેલી સિદ્ધિઓ અને વિકાસલક્ષી પહેલો અંગે નાગપુરમાં આયોજિત એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ગડકરીએ જણાવ્યું કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે દેશભરમાં ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રો સ્થાપવાની શરૂઆત કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે ઇરાન, અમેરિકા અને ઇઝરાયલ યુદ્ધ સંબંધિત આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓએ પેટ્રોલિયમ ક્ષેત્રમાં પડકારો વધાર્યા છે, જેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. જોકે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે તે સુનિશ્ચિત કર્યું છે કે દેશના નાગરિકો પર આ ભાવ વધારાની અસર ન પડે. આજે લુધિયાણાના માધ્યમો સાથે વાત કરતાં શ્રી પુરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળને જનકેન્દ્રિત અને વિકાસલક્ષી ગણાવતા જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન ભારતે દરેક ક્ષેત્રમાં પ્રગતિની નવી દિશા પ્રાપ્ત કરી છે.
1: પ્રધાનમંત્રી જી એ નહીં ચાહતે થે કે બઢતે દામો મેં હમારે આમ નાગરિક જો હૈ હમારે બહેન ભાઈ ઉન પે બોજ પડે. ઓર અભી હમને જબ પેટ્રોલ ઓર ડીઝલ કા દામ બઢાયા તો કિતના બઢા ટોટલ, પહેલે 3 રૂપિયે કમ હુઆ થા ઉસકો મેં એક તરફ છોડતા હું, 7 રૂપિયે 60 પૈસે. ઓર હમને એક એનાલિસિસ કિયા વિશ્વભર મેં જાપાન કે અલાવા ભારત એક એસા દેશ હૈ જહાં સબસે કમ પ્રાઇસ ઇન્ક્રીઝ હુઈ હૈ પેટ્રોલ ઓર ડીઝલ કી.
0: મધ્યપ્રદેશના ઇન્દોરમાં 5 દિવસ સુધી ચાલેલી બ્રિક્સ કૃષિ પરિષદ આજે સંપન્ન થઈ. પરિષદના અંતે ઇન્દોર ઘોષણાપત્રને સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યું. આ ઘોષણાપત્રમાં ખાદ્ય સુરક્ષા, ખેડૂત કલ્યાણ, આબોહવા અનુકૂળ ખેતી, કૃષિ, વેપાર અને ડિજિટલ કૃષિ અંગેના મહત્વપૂર્ણ નિર્ણયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે બ્રિક્સ દેશો વિશ્વની લગભગ 1/2 વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે અને વૈશ્વિક કૃષિ ઉત્પાદનમાં આશરે 42% ફાળો આપે છે. શ્રી ચૌહાણે જણાવ્યું કે ભારત સરકાર ખેડૂતોને 266 રૂપિયામાં યુરિયા અને 1,350 રૂપિયા પ્રતિ થેલીના ભાવે DAP આપવાનું ચાલુ રાખશે અને વધારાનો આર્થિક બોજ સરકાર પોતે ઉઠાવશે.
2: આજ કી પરિસ્થિતિઓ મેં બ્રિક્સ દેશો કી કૃષિ મેં ભૂમિકા ઓર ઉસમે ભી છોટે કિસાન, મહિલાએં ઓર યુવાઓ કી ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હૈ. ઉસકે સભી પહેલુઓ પર વિચાર કિયા, અલગ અલગ દેશો ને અપની બેસ્ટ પ્રેક્ટિસ કો ભી સભી સદસ્ય દેશો કે સાથ સાઝા કિયા હૈ ઓર ઉસ વ્યાપક વિચાર વિમર્શ સે હમારે લઘુ ઓર સીમાંત કિસાનો કો ઓર મજબૂત કરને મેં મદદ મિલેગી, ઉનકી આય બઢાને મેં ઓર આજીવિકા બહેતર કરને મેં ભી નિશ્ચિત તોર પર આજ કી ચર્ચા બહોત સહયોગી હોગી.
0: સરકારે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠને 30મી જૂનની બપોરથી લાગુ થાય તે રીતે ભૂમિદળના આગામી વડા તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ હાલમાં ભૂમિદળના નાયબ વડા તરીકે સેવા આપી રહ્યા છે. ભૂમિદળના વર્તમાન વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી તે જ દિવસે સેવરા નિવૃત્ત થઈ રહ્યા છે. ઈરાને જણાવ્યું છે કે જ્યાં સુધી તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટેના અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં. જો કે એવા અહેવાલો છે કે બંને પક્ષો પ્રારંભિક કરારની નજીક છે. ક્રિકેટમાં ધર્મશાલામાં 3 મેચની શ્રેણીની પ્રથમ વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાં વરસાદના વિઘ્ન વચ્ચે પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 24.3 ઓવરમાં 193 રન

આવ્યા હતા. સતત વરસાદને કારણે મેચ શરૂ થવામાં વિલંબ થતાં તેને 25 ઓવરની કરી દેવામાં આવી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી હર્ષ દુબે અને ગુરનૂર બ્રારે વન ડેમાં પદાર્પણ કરી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 12 વર્ષોમાં શિક્ષણ, કૌશલ્ય અને સ્ટાર્ટઅપની નવી સંસ્કૃતિનું સિંચન કર્યું છે. કેન્દ્રીય શ્રમ અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતનું રાષ્ટ્રીય બજેટ બમણું થયું છે. લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ ભૂમિદળના આગામી વડા તરીકે નિયુક્ત. ઈરાને જણાવ્યું છે કે તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર નહીં કરે. અને ક્રિકેટમાં ધર્મશાલામાં શ્રેણીની પ્રથમ એક દિવસીય મેચમાં વરસાદનું વિઘ્ન. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

FM 96.7 મેગાહર્ટ્સ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે ઝરોખા અંતર્ગત અમારા હવે પછી આ સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. થોડી જ વારમાં ઝરોખા બાદ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક આપની માટે રજૂ કરીશું. 9 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ આપકે લીએનો. 9:30 રજૂ કરીશું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 10 વાગ્યાનો સમય રહેશે નિત્ય પ્રસારિત થતા કાર્યક્રમ છાયા ગીતનો. અને રાત્રે સભાના સમાપનમાં રાત્રે 10:30 રજૂ કરીશું કાર્યક્રમ ઢલતી જાય રાત.

શ્રોતા મિત્રો, હવે આપણે જણાવીએ અમારા આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલે 14 જૂન 2026ને રવિવાર દિવસના શુભારંભે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના 6:05, ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ શ્રેણી અમૃતધારાનો સમય રહેશે 6:30. 6:35 રજી કરીશું શ્રી રામચરિત માનસ ગાન. 6:45 પ્રસ્તુત કરીશું કાર્યક્રમ સંગીત સરિતા. 7 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ ભૂલે બિસરે ગીતનો. 7:30 કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે. 8:15 ત્રિવેણી કાર્યક્રમ રજૂ કરીશું. 8:30 થી 9:30 સુધી કાર્યક્રમ ચિત્રલોક. 9:30 નિત્ય પ્રસારિત થતો કાર્યક્રમ આજ કે ફનકાર.

દસ અને બે મિનિટે રજૂ કરીશું ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 10:30 કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. 11:02 સમય રહેશે કાર્યક્રમ દિલસેનો, જેમાં આપ સાંભળશો થીમ આધારિત હિન્દી ગીતો. 11:30 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. 12:05 સમય રહેશે કાર્યક્રમ યાદો કી મહેફિલનો. 1 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ સુરીલા સફરનો. 2 વાગ્યે રજૂ કરીશું ત્રિવેણી કાર્યક્રમ. 2:35 સમય રહેશે ગુજરાતી ગીતોના કાર્યક્રમનો. 3 વાગ્યાનો સમય રહેશે મન ચાહે ગીત કાર્યક્રમનો. 3:30 નાટ્ય તરંગ ડ્રામા શ્રેણી રજૂ કરીશું. 4 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ પિટારાનો. આ કાર્યક્રમ

સાંજે 5 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ સરગમનો. 5:30 રજૂ કરીશું સુરીલી સાંજ કાર્યક્રમ અંતર્ગત કેટલાક ગુજરાતી ગીતો. 6 વાગ્યે વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આર્થિક વિકાસની વધતી ગતિ આ વિષય પર પ્રોફેસર સોનલ યાદવની વાતચીત આપ સાંભળશો અને ત્યારબાદ કાર્યક્રમ સુરીલા સફર અંતર્ગત જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો આપ માણી શકશો. 7 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ વિશેષ જયમાલા સૈનિકો કી શૌર્યગાથાનો. 7:45 રજૂ કરીશું એક ગુજરાતી ગીત. 8 વાગ્યાનો સમય રહેશે હવામહલ કાર્યક્રમનો. 8:15 ઝરોખા બાદ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક આપ સાંભળશો. 9 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ આપકે લીએનો. 9:30 સમય રહેશે ફિલ્મ સંગીતના કાર્યક્રમનો. 10 વાગે નિત્ય પ્રસારિત થતો કાર્યક્રમ છાયા ગીત આપ માણી શકશો અને રાત્રે સભાના સમાપનમાં રજૂ કરીશું કાર્યક્રમ ઢલતી જાય રાત. તો આ હતી અમારા આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા.

0: FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સંગ. રજૂ કરીએ છીએ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ તે પહેલા આપને સંભળાવીએ આ સંદેશ.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
0: ચિત્રલોક કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ જ્યોતિકા ટાંગડી અને મીત બ્રધર્સના સ્વરમાં ફિલ્મ દૂરદર્શનનું, જેમાં સંગીત આપ્યું છે મીત બ્રધર્સે અને શબ્દો છે કુમારના.

0: கணக்கே.
1: કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ સોહેલ સેન અને શાદાબ ફરીદીના સ્વરમાં હેપ્પી ભાગ જાયેગી ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે સોહેલ સેનનું અને શબ્દો છે મુદત્સર અઝીઝના.

ચિત્રલોક કાર્યક્રમની અંતમાં હવે આપને સંભળાવીએ દિલજીત દોસાંજ, સુખબીર અને ધ્વનિ ભાનુશાલીના સ્વરમાં કુમારની આ શબ્દરચના ફિલ્મ ગુડ ન્યૂઝનું, ગુડ ન્યૂઝમાં જેમાં સંગીત છે ડીજે ચેતસ અને સુખબીરનું.

આ ગીત સાથે જ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, માફ કરશો, પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બરાબર 8:45 આપ સાંભળશો હિન્દીમાં સમાચાર સંધ્યા અને 9 વાગે કાર્યક્રમ આપકે લીએ.

0: FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થઈ રહ્યો છે 9:30 નો. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ તે પહેલા સાંભળીએ આ સંદેશ.
1: પતા હૈ દુનિયા કે કઈ વિકસિત દેશ એસે ભી હૈ જહાં મુફ્ત ઇલાજ એક સપના હૈ और हमारे यहाँ वो आम नागरिक का अधिकार. आयुष्मान भारत से 60 करोड़ से अधिक लोगों को मिल रहा है 5 लाख तक का मुफ्त इलाज और 19,000 जन औषधि केंद्रों पर 90% तक सस्ती दवाइयाँ.
2: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
0: ફિલ્મ સંગીતના કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ શ્રેયા ઘોષાલના સ્વરમાં ફિલ્મ ઝહેરનું, જેમાં સંગીત આપ્યું છે અનુ મલિકે અને શબ્દો છે સઈદ કાદરીના.

શ્રેયા ઘોષાલના સ્વરમાં આપને સંભળાવીએ નિલેશ મિશ્રાની આ શબ્દ રચના ફિલ્મ કૃષ્ણા કોટેજમાં, જેમાં સંગીત આપ્યું છે અનુ મલિકે.

કાર્યક્રમમાં હવે પછીનું ગીત આપને સંભળાવીએ શ્રેયા ઘોષાલના સ્વરમાં ફિલ્મ સનકનું, જેમાં સંગીત છે જીત ગાંગુલીનું અને શબ્દો છે રશ્મિ વિરાગના.

ફિલ્મ સંગીતના કાર્યક્રમની અંતમાં હવે આપને સંભળાવીએ શ્રેયા ઘોષાલ અને કેકેના યુગલ સ્વરોમાં ધોકા ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત આપ્યું છે એમ એમ કરીમે અને શબ્દો લખ્યા છે સઈદ કાદરીએ.

આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 MHz પરથી કરવામાં આવ્યું.

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, સમય થવા જઈ રહ્યો છે રાત્રિના 11 વાગ્યાનો. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર, અને ત્યારબાદ 11:05 મિનિટે આપ સાંભળશો અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી.

FM 96.7 MHz પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 11:10:35 થઈ રહી છે. અમારી આજની આ સભાને અહીં વિરામ આપીએ છીએ. આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:55 આપને ફરીથી મળીશું. ત્યાં સુધી આપની શનિવારની સાંધ્ય પ્રસારણ સભાના રેડિયો સાથી કંદર્પને આપશો રજા. નમસ્કાર, શુભરાત્રી.